0: आप सुन रहे हैं कार्यक्रम आशियाना, और आशियाना में आज हम हर छठ, उप छठ और रांधण छठ मना रहे हैं। आप भी जुड़िएगा, आप कैसे मनाते इस त्यौहार को ज़रूर बताइएगा। और आज का प्रश्न भी बहुत ही सुंदर है। आज त्योहारों का दिन है तो महिलाएं किसका इंतज़ार करती है, विशेष करके आज उप छठ का दिन है, ठीक है, तो महिलाएं किसका इंतज़ार करती है, यह आज का प्रश्न है। जवाब देने के लिए नंबर रेडियो मधुबन के है 9414151415 पर आप फोन कॉल्स कर सकते हैं और आज के प्रश्न का जवाब भी दे सकते हैं, और इसी नंबर पर आप व्हाट्सएप मैसेज भी भेज सकते हैं, ठीक है। और बाकी त्यौहार मना रहे हैं, देखिए रांधण छठ की बात चल रही है। सुरेश भाई ने बताया है कि कैसे गुजरात में रांधण छठ मनाई जाती है, क्या क्या बनाया जाता है। तो इसमें गुजरात में ऐसा नहीं है कि पर्टिकुलर आपको यही चीज़ बनानी है, जो चाहे आप बना सकते हैं, बस दूसरे दिन ख़राब नहीं होनी चाहिए। और गुजराती रेसिपी तो आप सभी जानते ही है, ज़्यादातर खट्टी मिट्टी होती है तो ख़राब नहीं होती है, जैसे हांडवा, थेपला, जैसे पात्रा। चलिए हमारे श्रोता बंधु जुड़ना चाहेंगे। हेलो,
1: हाँ ओम शांति।
0: हाँ जी ओम शांति, नमस्कार। सगुना बहन केम छो?
1: बस मजामा। छठ ની તૈયારીઓ થઈ ગઈ છી।
0: અચ્છા, આટલી વહેલી?
1: હા, ઓલું લાવવું પડે, લાઈને સાફ સફાઈ કરવું પડે।
0: હા, એ તો સાચી વાત છે। આજે બનાવવાનું તો બાકી ને?
1: હા, સાંજે બનાવવાનું।
0: હા,
1: સાંજે બનાવ।
0: બરોબર, તો શું બનાવશો?
1: અમે અમારે ગુજરાત માં તો જો પેલા થેપલા બનાવવા, મેથીના,
0: થોડા વધારે બનાવજો, રેડિયો મધુબન નો પરિવાર બહુ મોટું છે। બહુ સરસ
1: તહેવાર ભી, બહુ સરસ છે। આજનો દિવસ આજ તો ખાવાનું બનાવીશું, પછી કાલે આરામ આખો દિવસ।
0: હા, કાલે રજા, ખાવા બનાવવાની।
1: હા, અને સવારે વહેલા બધા મહિલાઓ અમારે અહીંયા ગુજરાતમાં તો શું, સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શીતલા માતા જાય, ને ત્યાં તો એટલી બધી ભીડ થાય, બહુ જ। કાલના દિવસ માં તો બહુ જ ભીડ થાય, જો વહેલા જાય તો સારું, નહીં તો 2 વાગે સુધી નંબર આવે,
0: એટલી
1: બધી ભીડ થઈ ગઈ। હા, એટલા સાતમ જન્માષ્ટમી ભી આવી રહી છે।
0: બહુ સરસ,
1: બહુ સરસ। અમારે કાલે બી સાતમ ના દિવસે બી પૂજા કરીને આવે, પછી સાંજે, અત્યારે તો બધા ગેસ ઉપર ખાવાનું બનાવે, અને પેહલા તો ચૂલા હતા, તો રાત્રે
0: સાંજે
1: બી એવું માન્યતા છે કે શીતલા માતા આવશે, કઈ ચૂલો સળગતો ના હોય, એમ એવું બધું અમારે વાર્તા બી આવે છે શીતલા।
0: હા, એ વાર્તા હું ચૈત્ર મહિના માં કહું છું, બધું ઠંડુ કરીને પછી સુઈએ। બહુ સરસ, અને આજના પ્રશ્નનો જવાબ આપશો તમે?
1: પ્રશ્નનો જવાબ તો મેં સાંભળ્યો નહીં, હમણાં જ મેં ચાલુ કર્યું, પાણી પસી છે બહાર।
0: આજનો પ્રશ્ન છે કે આજના દિવસે મહિલા સેનો દર્શનનો ઇંતજાર કરે છે, આજે ઉપ છઠ પણ છે, હર છઠ પણ છે, તો લેડીઝ કોનો ઇંતજાર કરે, કોના દર્શનનો ઇંતજાર કરે છે? હા,
1: મને અમાર તો જો અહીંયા તો આઠમનો ઇંતજાર હોય, જન્માષ્ટમી આવે, એટલે બહુ અહીંયા ખુશીઓ મનાવવામાં આવે, અમારા ગામની અંદર બહુ સરસ મોટો મેળો ભરાય છે આઠમનો।
0: અમારે
1: ગુજરાત માં તો બસ આ છઠ માનીએ અમે,
0: આ છે
1: તો કોઈ ખબર નહીં।
0: ઓકે ઓકે, ચલો વાંધો નહીં હો. બહુ બહુ આભાર સગુનાબેન, તમે જોડાયા એના માટે. ઓમ શાંતિ. તો યે થે સગુનાબેન જોટાના સે, આપને ભી રાંધણ ચટકી અચ્છી જાણકારી દી હૈ. દેખે ચલે હમારે શ્રોતા બંધુ જોડના ચાહતે. હલો. તો સાથ હી સાથ આજ હર છઠ ભી હૈ. હર છઠ જિસકો હલ ષષ્ઠી ભી કહેતે હૈ, તો લલહી છઠ ભી કહેતે હૈ. તો ઇસકા ભી આપકો થોડા સા બતા દેના ચાહુંગી કે યે વ્રત સંતાન કી લંબી આયુ ઓર મંગલમય જીવન કે લિયે માતાએ બહેને રખતી હૈ. ઠીક હૈ. ઇસ દિન ભગવાન શ્રી કૃષ્ણ કે બડે ભાઈ દાઉજી, જિનકો હમ બલરામજી ભી કહેતે હૈ, ઉનકા જન્મોત્સવ મનાયા જાતા હૈ આજ કે દિન. ઓર ઉનકા મુખ્ય શસ્ત્ર હૈ હલ, ઇસલિયે ઇસે હલ ષષ્ઠી કહેતે હૈ, ક્યોંકિ છઠ કે દિન ઉનકા જન્મદિન હૈ ઓર હલ ઉનકા શસ્ત્ર હૈ, ઇસલિયે હલ ષષ્ઠી. હલો હલો
2: હલો
0: હા જી કંચનભાઈ નમસ્કાર, કેસે હો આપ?
2: ગુજરાત મેં તો હમરે ક્યા હૈ, પાંચ ઘરો કા આટા જો દોપહર કી બાત જાયેંગે હમરે બેટા બેટી યા બેટા હો તો પાંચ આસપાસ પાંચ ઘરો કા આટા લાકે એ દૂસરા આટા ઘર સે મિક્સ કરકે ચલાતે બનાતે આજ કે દિન દોપહર કી બાત ચાલુ કરેંગે ઓર સબ્જી તો રાત કો બનાયેંગે દેર રાત કો તો બિગડે નહીં ને ઇસલિયે તો અભી મેરે દોસ્ત કે ઘર પે અભી દુકાન પે આયે કે કિસી સંકોડે હા હો તો આપકે લેકે આઓ તો અમે ઇસકો સમાપ્ત દે ઓર રાત કો ફિર રાત બાદ જરૂરી ઇતના હી કે
0: જી
2: તો મેં અભી ગયા થા તો લેકે આયા.
0: અચ્છા,
2: 50 રૂપિયે 500 યહાં તો મિલતા
0: 50 કે 500, બહુ સસ્તે હૈ કંકોડા આપકે ઉધર. ઇધર તો મિલના બંધ હો ગયા. કલ કુછ બહેને કહે રહી થી કંકોડા તો મિલ હી નહીં રહા હૈ માર્કેટ મેં.
2: શરૂઆત મેં ક્યા હૈ કે શરૂઆત મેં જો કંકોડે આયે ના
0: જી
2: તો 300 રૂપિયે કિલો યહાં બિકતે થે. ઇધર કે લોગ યહાં લેકે આતે થે અંબાજી કી તરફ. હમ તો હમને તો ઇસ ઉસી વક્ત તો નહીં લિયા થા
0: જી.
2: અભી જો ત્યોહારો મેં થોડા હુઆ હૈ તો અભી और कल सुबह में हम शीतला माता के मंदिर है यहाँ तो जाएंगे. सब सब के सभी जाते थे दिया सुखड़ी वगैरह माता जी की पूजा अर्चन करने के लिए जाते थे. और घर में घर पे आके कहानी है शीतला माता की जो वार्ता है
0: जी,
2: वो सभी बैठ के हाथ में सब चोखा लेते हैं સ્નાન કરના પાણી ભી ગરમ નહીં ઠંડે પાણી થી નદી બોલપુર નદી જતી
0: જી જી જી
2: આજે સ્નાન કરતી આપણે
0: જી
2: એસા હૈ હમારે યહાં ગાંવ કા તો
0: જી જી જી જ્યાદાતર ઇસી તરહ મનાતે
2: હા
0: લગભગ એસે હી મનાતે હૈ. શીતલા સપ્તમી કે દિન ગરમ પાણી સે નહીં નાતે
2: હા
0: જી જી.
2: सभी दोस्तों का आपको नमस्कार आज के दिन, और सवाल का जवाब तो मैं बात करूँगा
0: जी जी, ठीक है, चलिए बहुत बहुत आभार कंचन भाई आपका। तो ये थे कंचन भाई मंडाली से, और आपने भी रांधन छठ की अच्छी जानकारी दी है। तो इस तरह देखिए, उपछठ मतलब सूर्य अस्त से फिर उनके दर्शन तक महिलाएं खड़ी रहती है। किनके दर्शन तक, वो जवाब आपको देना है। तब तक महिलाएं कन्याएं खड़ी रहती है, भजन कीर्तन करती रहती है, अपने शहर में घूमती रहती है, और सभी साथ में इकट्ठी होकर के, ताकि सभी का टाइम भी सफल हो जाए, समय भी सफल हो जाए, और थकान महसूस न हो, क्योंकि एक तो पूरे दिन से उपवास है, फिर रात को खड़े रहना है तो थोड़ा मुश्किल पड़ता है ना। लेकिन जब हम अच्छी भावना के साथ और लक्ष्य मजबूत करके हम कुछ भी करते हैं तो सफलता ज़रूर मिलती है हमें, और इजी वे में हो जाता है। हेलो,
3: हेलो जी, नमस्कार।
0: हाँ जी नमस्कार, भूरीलाल जी कैसे हो आप?
3: बहुत बढ़िया।
0: हाँ जी,
3: और खाना की सब्जी बनाई
0: है। अच्छा,
3: आपके लिए इंतजारी कर रहा हूँ, आप आ जाओ खा लो।
0: अच्छा जी जी जी जी जी, क्या बात है।
3: जिसके घर में महिला होती है ना
0: जी,
3: वो महिला का काम करती है, मैं तो घर खुद बकर पाई हूँ।
0: कोई बात नहीं, आप भी तो इतना कर रहे हैं, आप भी तो इतना कर रहे हैं, एक महिला से कम है क्या आप?
3: अरे महिला से तो ज्यादा है, वो ज्यादा भी है। इसलिए मैंने कहा बहन जी से बात तो कर लो, कम से कम जी को ना भी सब्जी बनेगा। मैंने कहा उनको मनवा कर दो अच्छा रहेगा
0: जी।
3: आज जाओ जब जी को मिलने मिलते हैं, हमारे इधर तो बहुत सस्ते मिलते हैं
0: जी,
3: हमारे पाले पाले में ठिकोड़े रखते हैं।
0: अच्छा,
3: इसलिए हमारे को फ्री में आ जाते हैं, ले जाते हैं, लोग सिखाने के लिए आते रहते हैं, वो ला करके हमारे को दे जाते हैं, हम बना बना के खा लेते हैं
0: जी।
3: कभी कभी आप हमारा खेत है तो हम भी लेके आए आपके लिए।
0: जी जी जी, केकोड़े तो ऐसा है कि ताजा ताजा तोड़ के बनाओ, बहुत स्वादिष्ट लगते हैं सब्जी।
3: ताजा ताजा
0: जी,
3: मजा आता है, हमारे मुँह में बात नहीं है
0: जी,
3: वो मीट वाले हम छुपा नहीं सकते
0: जी,
3: ये भी खा लेते
0: जी जी जी।
3: कोली कोली रोटी, गरम गरम रोटी, और वो चिकोड़ा, क्या बात करते, मुंह में पानी
0: आ रहा है। आपको तो मुंह में पानी नहीं लाना है, आप प्रैक्टिकल बना रहे हैं।
3: आप प्रैक्टिकल में खाते खाना है जा।
0: हाँ बिल्कुल, हम भी बनाते हैं। अच्छा चलिए, कोई बात नहीं,
3: आपसे बात कर लेते हैं, इसमें काफी।
0: जी जी जी, हाँ जी, बहुत बहुत आभार आपका। तो ये थे भूरीलाल जी मानपुर से, और आपने भी देखिए कंकोड़ा की सब्जी बनाई है, तो बोल रहे हैं कि कंकोड़ा की सब्जी है, तो आज मैं आपको कंकोड़ा की सब्जी सिखा दूंगी रेसिपी में, ठीक है। बहुत ही सिंपल है लेकिन बहुत ही स्वादिष्ट लगती है, और ये सब्जियाँ गाँवों में तो फिर भी देखिए, जैसे भूरीलाल जी कह रहे हैं उनके यहाँ तो बेशुमार लगती है, फिर कंचन भाई भी बता रहे हैं कि उनके यहाँ भी ये सब्जी 50 रुपये की 500 ग्राम, इतनी सस्ती सब्जी है, शहरों में 100-100 रुपये की पाव है ये सब्जी, फिर भी बहुत कम मिलती है देखने को। तो क्योंकि ये थोड़े से जंगल में और पेड़ पौधों के बीच में लगते हैं, हल्के से कांटेदार होते हैं, लेकिन सब्जी बहुत ही फायदेमंद होती है, तो अगर मिलते हैं तो ज़रूर बना करके इसको खाइएगा। और चलिए, सारे त्योहारों की पूर्णाएँ, आप सभी को ढेर सारी शुभकामनाएँ, और फिर से एक गीत सुन करके पुनः लौटेंगे, तो बने रहिएगा कार्यक्रम आशियाना में, सुनते रहो, मुस्कुराते रहो, रेडियो मधुबन 107.8 FM।

0: आप सुन रहे हैं कार्यक्रम आशियाना, और आशियाना में आज हम हर छठ, उप छठ और रांधण छठ मना रहे हैं। तो आप भी जुड़िएगा, आप कैसे मनाते इस त्योहार को जरूर बताइएगा। और आज का प्रश्न भी बहुत ही सुंदर है। आज त्योहारों का दिन है तो महिलाएं किसका इंतजार करती है, विशेष करके आज उप छठ का दिन है, ठीक है, तो महिलाएं किसका इंतजार करती है, यह आज का प्रश्न है। जवाब देने के लिए नंबर रेडियो मधुबन के है 9414151415 पर आप फोन कॉल्स कर सकते हैं और आज के प्रश्न का जवाब भी दे सकते हैं, और इसी नंबर पर आप व्हाट्सएप मैसेज भी भेज सकते हैं, ठीक है। और बाकी त्यौहार मना रहे हैं, देखिए रांधण छठ की बात चल रही है। सुरेश भाई ने बताया है कि कैसे गुजरात में रांधण छठ मनाई जाती है, क्या क्या बनाया जाता है। तो इसमें गुजरात में ऐसा नहीं है कि पर्टिकुलर आपको यही चीज़ बनानी है, जो चाहे आप बना सकते हैं, बस दूसरे दिन ख़राब नहीं होनी चाहिए। और गुजराती रेसिपी तो आप सभी जानते ही है, ज़्यादातर खट्टी मिट्टी होती है तो ख़राब नहीं होती है, जैसे हांडवा, थेपला, जैसे पात्रा। चलिए हमारे श्रोता बंधु जुड़ना चाहेंगे। हेलो,
1: हाँ ओम शांति।
0: हाँ जी ओम शांति, नमस्कार। सगुना बहन केम छो?
1: बस मजा मा,
0: બરોબર તો શું બનાવશો?
1: અમે અમારા ગુજરાત માં તો જો પેલા થેપલા બનાવવા, મેથી ના
0: થોડા વધારે બનાવજો, રેડિયો મધુબન નો પરિવાર બહુ મોટું છે।
1: હા હા વાંધો નહી, આવી જાઓ બધા, તમે તમારે ત્યાં લઈને આવું તો।
0: અચ્છા બહુ સરસ, બહુ
1: સરસ, તહેવાર ભી બહુ સરસ છે। આજનો દિવસ, આજ તો ખાવાનું બનાવીશું, પછી કાલે આરામ આખો દિવસ।
0: કાલે રજા, ખાવા બનાવવાની।
1: હા અને સવારે વહેલા બધા મહિલાઓ અમારે અહીંયા ગુજરાતમાં તો શું, સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને શીતલા માતા જાય, ને ત્યાં તો એટલી બધી ભીડ થાય બહુ। કાલના દિવસ માં તો બહુ જ ભીડ થાય, જો વહેલા જાય તો સારું, નહી તો 2 વાગે સુધી નંબર આવે,
0: એટલી
1: બધી ભીડ થઈ ગઈ। હા કેટલા સાતમ જન્માષ્ટમી ભી આવી રહી છે।
0: બહુ સરસ,
1: બહુ સરસ, અમારે કાલે ભી સાતમ ના દિવસે ભી પૂજા કરીને આવે, પછી સાંજે, અત્યારે તો બધા ગેસ ઉપર ખાવાનું બનાવે, અને પેહલા તો ચૂલા હતા, તો રાત્રે
0: સાંજે
1: ભી એવું માન્યતા છે કે શીતલા માતા આવશે, કઈ ચૂલો સળગતો ના હોય, એમ એવું બધું અમારે વાર્તા ભી આવે છે શીતલા
0: માતા। એ વાર્તા હું ચૈત્ર મહિના માં કહું જ છું, બધું ઠંડુ કરીને પછી સુઈએ। બહુ સરસ, અને આજના પ્રશ્ન નો જવાબ આપશો તમે?
1: પ્રશ્ન નો જવાબ તો મેં સાંભળ્યો નહી, હમણાં જ મેં ચાલુ કર્યું, પાણી પછી બહાર થી।
0: આજનો પ્રશ્ન છે કે આજના દિવસે મહિલા સેના દર્શનનો ઇંતજાર કરે છે, આજે ઉપ છઠ પણ છે, હર છઠ પણ છે, તો લેડીઝ કોનો ઇંતજાર કરે, કોના દર્શનનો ઇંતજાર કરે છે?
1: અમારે તો જો અહીંયા તો આઠમનો ઇંતજાર હોય, જન્માષ્ટમી આવે, એટલે બહુ અહીંયા ખુશીઓ મનાવવામાં આવે, અમારા ગામની અંદર બહુ સરસ મોટો મેળો ભરાય છે આઠમનો।
0: અમારે
1: ગુજરાત માં તો બસ આ છઠ માનીએ અમે,
0: ઓકે ઓકે, ચલો વાંધો નહીં હો. બહુ બહુ આભાર સગુનાબેન, તમે જોડાયા એના માટે. ઓમ શાંતિ. તો યે થે સગુનાબેન જોટાના સે, આપને ભી રાંધણ ચટકી અચ્છી જાનકારી દી હૈ. દેખે ચલે હમારે શ્રોતા બંધુ જોડના ચાહતે. હલો. તો સાથ હી સાથ આજ હર છઠ ભી હૈ. હર છઠ જિસકો હલ ષષ્ઠી ભી કહેતે હૈ, તો લલહી છઠ ભી કહેતે હૈ. તો ઇસકા ભી આપકો થોડા સા બતા દેના ચાહુંગી કે યે વ્રત સંતાન કી લંબી આયુ ઓર મંગલમય જીવન કે લિયે માતાએ બહેને રખતી હૈ. ઠીક હૈ. ઇસ દિન ભગવાન શ્રી કૃષ્ણ કે બડે ભાઈ દાઉજી, જિનકો હમ બલરામજી ભી કહેતે હૈ, ઉનકા જન્મોત્સવ મનાયા જાતા હૈ આજ કે દિન. ઓર ઉનકા મુખ્ય શસ્ત્ર હૈ હલ, ઇસલિયે ઇસે હલ ષષ્ઠી કહેતે હૈ, ક્યોંકિ છઠ કે દિન ઉનકા જન્મદિન હૈ ઓર હલ ઉનકા શસ્ત્ર હૈ, ઇસલિયે હલ ષષ્ઠી. હલો હલો
2: હલો શબેનજી.
0: હા જી કંચનભાઈ, નમસ્કાર, કેસે હો આપ?
2: ગુજરાત મે તો હમરે ક્યા હૈ, પાંચ ઘરો કા આટા જો દોપહર કી બાદ જાયેંગે હમરે બેટા બેટી યા બેટા હો, તો પાંચ આસ પાસ પાંચ ઘરો કા આટા લા કે દૂસરા આટા કરતે મિક્સ કરતે લાતે બનાતે આજ કે દિન. દોપહર કી બાત ચાલુ કરેંગે ઓર સબ્જી તો રાત કો બનાયેંગે, દેર રાત કો તો બિગડે નહીં ના, ઇસલિયે તો અભી મેરે ખુદ કે ઘર કે અભી દુકાન પે આયેંગે, કિસી સંકોરે હો તો લેકે આવો, તો અમે ઇસકો સમાતે ઓર રાત કો